0: SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
1: આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
2: નમસ્કાર. બુધવાર તારીખ 1 જુલાઈના કાર્યક્રમમાં હું મીરાની મહેતા અને મારી સહસંચાલિકા અંજલિ ગજ્જર આપનું સ્વાગત કરીએ છીએ. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળાનો સ્વીકાર કરીએ છીએ. આજનો રેડિયો કાર્યક્રમ ગુરંગાઈ રાષ્ટ્રના કેમેરેગલ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી પ્રસારિત થાય છે. આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરસ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. કેમ છો મિત્રો? મજામાં તો છો ને મિત્રો? લાગણીઓને જ્યારે વાણીનો સ્પર્શ મળે ત્યારે અંતરની ભાવના શબ્દોમાં વહેવા લાગતી હોય છે. ચાલો આજના સુંદર મજાના કાર્યક્રમની શરૂઆત કરીએ અને વાત કરીએ કે આજે કાર્યક્રમમાં આપણે શું માણવાના છીએ. તો સૌપ્રથમ આપણે મેળવીશું ઓસ્ટ્રેલિયાના સમાચાર અને ત્યારબાદ જો મિત્રો તમે જોત જોતામાં વાત કરીએ તો વર્ષનો અડધો ભાગ પૂરો થઈ ગયો, અડધું વર્ષ વીતી ગયું. ખ્યાલ જ ના આવ્યો કે ક્યાં જાન્યુઆરીથી જુલાઈ મહિનો આવી ગયો. સમય તો જાણે હરણફાળ ભરે છે. આજે 1 જુલાઈ છે અને મિત્રો તમે તો સૌ જાણો છો કે ઓસ્ટ્રેલિયાનું વધુ એક ફાઇનાન્શિયલ યર પતી ગયું. આજથી એટલે કે 1 જુલાઈથી ઓસ્ટ્રેલિયાનું નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે. ત્યારે વર્ષ 2026-27ના નાણાકીય વર્ષમાં તમારા રોજિંદા જીવન પર અને વ્યાપક અર્થતંત્ર પર કેવા કેવા ફેરફારો થશે તે અંગે આપણને માહિતગાર કરશે સુષેણભાઈ દેસાઈ. આ ઉપરાંત મિત્રો આપણે મળીશું મળવા જેવા માણસ જતીનભાઈ કોટેચાને. ઘણા બધાના જીવનમાં સંઘર્ષ લખેલો હોય છે, તેમાંના જ એક માણસ છે જતીનભાઈ કોટેચા, કે જેઓ ભારતથી ઇંગ્લેન્ડ અને ત્યારબાદ તેઓ ઓસ્ટ્રેલિયા આવ્યા. આમ અનેકવાર તેઓએ શૂન્યમાંથી સર્જન કર્યું છે. આંખમાં મોટા મોટા સપનાઓ લઈને તેમને સાચા પાડવાનો તરવરાટ જતીનભાઈ કોટેચા પાસે હતો. આવા મુઠ્ઠી ઉચેરા માનવીની મુલાકાત લઈ રહ્યા છે સુષેણભાઈ દેસાઈ. તેમને આપણે માણીશું અને ત્યારબાદ મિત્રો વત્સલભાઈ એક સરસ મજાનો અહેવાલ લઈને આવ્યા છે. સ્માર્ટ ટ્રાવેલ ગાઈડલાઈન, જેમાં ઘણા બધા સુધારા કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયન સરકારે ઓસ્ટ્રેલિયાથી ભારત પ્રવાસ કરતા લોકો માટે ખાસ સ્ક્રીનિંગ કરવાનું જાહેર કર્યું છે. શું છે આ ગાઈડલાઈનમાં તે અંગે આપણને માહિતી આપશે વત્સલભાઈ પટેલ. અને હા મિત્રો, કાર્યક્રમના અંતભાગમાં આપણે સંગીતની મજા ચોક્કસથી માણીશું. અને જો કાર્યક્રમ દરમિયાન તમારે કોઈ અમને સંદેશા મોકલવા હોય તો તમે અમારો નંબર 0439-799-767 પર સંદેશાઓ મોકલી શકો છો. આવો મિત્રો, કાર્યક્રમમાં હવે સમય થયો છે ઓસ્ટ્રેલિયાના સમાચાર પ્રાપ્ત કરવાનો. રજૂ કરું છું ઓસ્ટ્રેલિયાના સમાચાર. નમસ્કાર. બુધવાર તારીખ 1 જુલાઈના મુખ્ય સમાચાર આપ સાંભળી રહ્યા છો મીરાની મહેતા પાસેથી SBS ગુજરાતી પર. પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. ગઠબંધનના સાંસદો ચેતવણી આપી રહ્યા છે કે લેબરની 5% ડિપોઝિટ યોજના હેઠળ ઘરો ખરીદનારા ઓસ્ટ્રેલિયનોને ટૂંક સમયમાં તેમના ઘરો કરતાં વધુ મૂલ્યની મોર્ગેજ ભરવી પડશે. કોટાલિટીના નવા એક અહેવાલ મુજબ જૂનમાં રાષ્ટ્રીય ઘરોના મૂલ્યમાં 0.4% ઘટાડો જોવા મળ્યો હતો, જે ડિસેમ્બર 2022 પછીનો સૌથી મોટો માસિક ઘટાડો છે. શેડો આસિસ્ટન્ટ મિનિસ્ટર ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેન સ્મોલે કહ્યું હતું કે સ્થળાંતર સ્તરનું સંચાલન કરવામાં એલ્બનીઝી સરકારની નિષ્ફળતા મુખ્યત્વે મિલકતના ભાવમાં વધારાનું કારણ બની રહ્યું છે. આજથી નવા નાણાકીય વર્ષના પ્રથમ પૂર્ણ પગાર સમયગાળામાં લઘુત્તમ અને પુરસ્કાર વેતન પર કામ કરતા લગભગ 2.8 મિલિયન કામદારોના પગારોમાં વધારો થશે. નેશનલ મિનિમમ વેજ લગભગ 6% વધીને $26.44 પ્રતિ કલાક થશે, જ્યારે મિનિમમ એવોર્ડ વેજીસ 4.75% જેટલો વધશે. સાથે જ આજથી જન્મેલા અને દત્તક લીધેલા બાળકોના માતા પિતા હવે 6 મહિનાની સરકારી પેઇડ પેરેન્ટલ રજા માટે પાત્ર બન્યા છે. આ યોજના 24 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા સુધીની કરવામાં આવી છે. આ ફેરફાર એલ્બનીઝી સરકાર દ્વારા તબક્કાવાર વિસ્તરણના અંતિમ તબક્કાને ચિહ્નિત કરે છે, જેમાં પેડ પેરેન્ટલ લીવ 2023માં 20 અઠવાડિયાથી વધારીને 2024માં 22 અઠવાડિયા કરવામાં આવી હતી, જે ગયા વર્ષે 24 અઠવાડિયાની કરવામાં આવી હતી અને હવે સંપૂર્ણ 6 મહિનાની કરવામાં આવી છે. સરકારે કહ્યું હતું કે આ ફેરફારોને બાળકના પ્રથમ વર્ષ દરમિયાન પરિવારોને સાથે વધુ સમય આપવા માટે રચાયેલ છે, જ્યારે માતાપિતાને કામ અને સંભાળની જવાબદારીઓ સંતુલિત કરવામાં મદદ કરે છે. ઓસ્ટ્રેલિયન ટ્રેઝરર જીમ ચાલ્મર્સે બે વ્યક્તિએ વડાપ્રધાનની વ્યક્તિગત બેન્કિંગ માહિતી એક્સેસ કરી હોવાના આરોપને ખૂબ જ ચિંતાજનક ગણાવી છે. 21 અને 25 વર્ષના આ વ્યક્તિઓ સિડનીના ડાઉનિંગ સેન્ટર સ્થાનિક કોર્ટમાં મંગળવારે હાજર થયા હતા. 21 વર્ષના એક યુવાન પર અધિકૃતતા, વિના પ્રતિબંધિત ડેટા એક્સેસ કરવાનો અને વ્યક્તિગત ડેટાનું વિતરણ કરવાનો આરોપ છે, જ્યારે 25 વર્ષના યુવાન ઉપર અનધિકૃત એક્સેસને સરળ બનાવવાનો આરોપ છે. આરોપીઓમાંથી એક કોમનવેલ્થ બેન્કમાં એકાઉન્ટિંગ ફર્મ EY માંથી સેકન્ડમેન્ટ પર કામ કરતો હતો. ત્યારબાદ પુષ્ટિ મળી છે કે એ વ્યક્તિ હવે ત્યાં કામ કરતો નથી. હ્યુમન રાઇટ્સ કમિશન એટલે કે માનવાધિકાર આયોગના એક અહેવાલમાં ઓસ્ટ્રેલિયાના ફર્સ્ટ નેશન્સ લોકો દ્વારા સામનો કરવામાં આવતા પ્રણાલીગત અન્યાયને રોકવા માટે રાઇટ્સ નોટ રિટોરિકનો ઉપયોગ કરવાની હાકલ કરવામાં આવી છે. સામાજિક ન્યાય અહેવાલમાં ઉચ્ચ કેદ દર અને સલામત આવાસ, આરોગ્ય સંભાળ અને શિક્ષણની અસમાન પહોંચ સહિત અનેક તાત્કાલિક મુદ્દાઓ ઓળખવામાં આવ્યા છે. 1600થી વધુ ઇન્ડિજિનસ ઓસ્ટ્રેલિયનોના અનુભવોના આધારે તેને જાતિવાદને સમાનતામાં મુખ્ય અવરોધ તરીકે ઓળખવામાં આવ્યો છે. આ અહેવાલમાં 25 ભલામણો કરવામાં આવી છે અને 2 વર્ષ પહેલાં રજૂ કરાયેલા રાષ્ટ્રીય જાતિવાદ વિરોધી માળખાના તાત્કાલિક અમલીકરણ અને રાષ્ટ્રીય માનવાધિકાર કાયદાનું કાયદાકરણ કરવાની હાકલ પણ કરવામાં આવી છે. એબોરિજિનલ અને ટોરસ્ટ્રેટ આઇલેન્ડર સામાજિક ન્યાય કમિશનર કેટી કિસે પણ કહ્યું હતું કે આ એવા પગલાં છે જે તાત્કાલિક લેવાની જરૂર છે. મેક્સિકોમાં મુસાફરી કરતી વખતે ગુમ થયેલા ઓસ્ટ્રેલિયન વ્યક્તિની હાલ શોધ ચાલી રહી છે. 35 વર્ષીય જેસી બ્રુસેસ 3 જૂનથી ગાયબ છે અને સોશિયલ મીડિયામાં અપીલ કરવામાં આવી છે અને તેને છેલ્લું જાણીતું સ્થળ રિવેરા માયામાં હતું, જે કાનકુનની દક્ષિણે એક રિસોર્ટ શહેર છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના રહેવાસી ગુમ થવાની વિદેશ અને વેપાર વિભાગ, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા પોલીસ અને સ્થાનિક મેક્સિકન અધિકારીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે શોધના પ્રયાસો કરી રહ્યા છે. અને હવે વિદેશના સમાચારોમાં, વેનેઝુએલામાં 2 ભૂકંપમાં મૃત્યુઆંક વધીને ઓછામાં ઓછો 1943 જેટલો થયો છે. લાગુએરા ક્ષેત્રમાં લગભગ 10,000 લોકો હજુ પણ ગુમ છે. લાગુએરાના 2 શહેરોમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે લગભગ 30,000 લોકો ત્યાં હાજર હોવાનો અંદાજ હતો. આ હતા 1 જુલાઈના મુખ્ય સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર. મિત્રો, આજે 1 તારીખ છે. મને યાદ છે કે જ્યારે હું ભારતમાં નોકરી કરતી હતી ત્યારે 1 તારીખની રાહ જોતી હતી, કારણ કે 1 તારીખે પગાર જો થવાનો હોય બધાના ચહેરા પર ખુશી આવી જતી હતી. અને આજે પણ 1 તારીખ છે, 1 જુલાઈ, એટલે કે આજથી ઓસ્ટ્રેલિયાનું 9 નાણાકીય વર્ષ શરૂ થયું. ત્યારે આ નાણાકીય વર્ષ આપણા રોજિંદા જીવનમાં અને વ્યાપક અર્થતંત્ર માટે શું ફેરફાર લઈને આવ્યું છે તે અંગે આપણને સરસ મજાની માહિતી આપી રહ્યા છે સુષેણભાઈ દેસાઈ.
3: SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ ફેસબુક પર.
4: 1 જુલાઈ 2026થી ઓસ્ટ્રેલિયામાં નવા નાણાકીય વર્ષની શરૂઆત થતાં જ અનેક મહત્વપૂર્ણ નાણાકીય અને કાયદાકીય ફેરફારો અમલમાં આવી રહ્યા છે. આ નવા ફેરફારોની સીધી અસર લાખો ઓસ્ટ્રેલિયનોના પગાર, ટેક્સ, સુપર એન્યુએશન, પેરેન્ટલ લીવ અને રોજિંદા પારિવારિક બજેટ પર પણ પડશે. વિગતે જાણીએ આ અહેવાલમાં. 1 જુલાઈથી ઓસ્ટ્રેલિયામાં ઘણા નવા નિયમો અને ફેરફારો લાગુ થશે, જેની તમારા પગાર, ટેક્સ, સુપર અને રોજિંદા ખર્ચ પર અસર થશે. શરૂઆત કરીએ વીજળીની. તો ન્યૂ સાઉથ વેલ્સ, સાઉથ ઓસ્ટ્રેલિયા અને સાઉથ ઇસ્ટ ક્વિન્સલેન્ડના અમુક લાયક ઘરોને હવે દરરોજ 3 કલાક મફત વીજળી મળશે. આ માટે તમારા ઘરે સોલાર પેનલ હોવી જરૂરી નથી. પરંતુ માત્ર સ્માર્ટ મીટરની જરૂરિયાત રહેશે અને આ સ્કીમમાં રજીસ્ટ્રેશન કરવું પડશે. નોકરિયાત લોકો માટે સારા સમાચાર એ છે કે ફેર વર્ક કમિશને લઘુત્તમ વેતન એટલે કે મિનિમમ વેજમાં 4.75% જે વધારો મંજૂર કર્યો હતો એનો અર્થ એ કે મિનિમમ વેજ કલાકના $26.44 થયું, જે 38 કલાકના અઠવાડિયાના પરિણામે $1,004.90 જેટલું થાય છે. આ નવો પગાર 1 જુલાઈ શરૂ થતાં જ 1st pay cycleથી મળશે. આનાથી લગભગ 28 લાખ કર્મચારીઓને સીધો ફાયદો થશે. બીજો મોટો ફેરફાર સુપરએન્યુએશનનો છે, જેમાં હવે કંપનીઓએ તમારું સુપર દર 3 મહિને જમા કરાવવાને બદલે તમારા પગારની સાથે જમા કરાવવું પડશે. આનાથી દેશના 19 મિલિયન લોકોને ફાયદો થશે અને તેઓ પોતાના સુપરનું સરળતાથી ધ્યાન રાખી શકશે, જેનાથી લાંબા ગાળે નિવૃત્તિ વખતે તેમના ખાતામાં વધારે બેલેન્સ હશે. નાના અને મધ્યમ બિઝનેસને આનાથી મોટી તકલીફ પડી શકે, પરંતુ આ નિયમ ઘણા સમયથી પ્લાન કરવામાં આવ્યો હતો. આ સાથે જ સુપર કન્ટ્રીબ્યુશનની લિમિટ પણ વધી છે. ટેક્સ પહેલાંની એટલે કે કન્સેશનલ લિમિટ 30,000થી વધારીને 32,500 કરવામાં આવી છે, જ્યારે ટેક્સ પછીની એટલે કે નોન કન્સેશનલ લિમિટ 1,20,000થી વધીને 1,30,000 થઈ ગઈ છે, અને જનરલ ટ્રાન્સફર બેલેન્સ $2 મિલિયનથી વધીને $2.1 મિલિયન કરવામાં આવ્યું છે. 50 કે 60ની ઉંમરના લોકો જે નિવૃત્તિ નજીક છે તેમના માટે આ ખાસ ફાયદાકારક છે. જોકે સરકારના નવા પ્રસ્તાવ મુજબ જેમના સુપરમાં $3 મિલિયનથી વધુ બેલેન્સ છે તેમને વધુ ટેક્સ લાગી શકે છે. સુપરમાર્કેટના વધારે પડતા ભાવને રોકવા કોલ્સ અને વુલવર્ટ જેવી કંપનીઓ માટે હવે નવા કાયદા લાગુ થશે, અને જો તેઓ નિયમ તોડશે તો $10 મિલિયન સુધીનો દંડ થઈ શકે છે. જો કે કેટલાક નિષ્ણાતોને શંકા છે કે વધારે પડતો ભાવ અને વ્યાજબી નફો કોને કહેવો તે નક્કી કરવું અઘરું સાબિત થઈ શકે. ટેક્સમાં પણ તમને રાહત મળવા જઈ રહી છે, કારણ કે 18,201થી 45,000ની આવક પર હવે 16%ને બદલે 15% ટેક્સ લાગશે. 2026-27ના વર્ષ માટે કામને લગતા ખર્ચા માટે રસીદ વગર કપાત લેવાની લિમિટ 300થી વધારીને સીધી 1,000 કરી દેવાઈ છે. પણ ધ્યાન રાખજો, આ નિયમ અત્યારના ટેક્સ રિટર્નમાં લાગુ નહીં પડે. બીજા કેપિટલ ગેઇન અને નેગેટિવ ગિયરિંગના નિયમો પાછળથી લાગુ થવાના છે. સરકારી સહાય અને પેમેન્ટ પર નજર નાખીએ તો સેન્ટ્રલ લિંકના ફેમિલી ટેક્સ બેનિફિટ પાર્ટ એ અને બીના મહત્તમ પેમેન્ટ રેટ વધશે, અને એજ પેન્શન તેમજ ડિસેબિલિટી સપોર્ટ પેન્શનની લિમિટ પણ વધારવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ લેવી સરચાર્જ માટેની આવક લિમિટ વધારીને સિંગલ્સ માટે $1,05,000 અને પરિવાર માટે $2,10,000 થઈ છે. જે લોકો પાસે પ્રાઇવેટ હોસ્પિટલ કવર નથી અને આવક વધારે છે તેમને આ સરચાર્જ લાગે છે. જો તમે 1 જુલાઈ પછી બાળકના માતા પિતા બનવાના હો તો તમને પણ ફાયદો થશે, કારણ કે સરકાર દ્વારા અપાતી પેઇડ પેરેન્ટલ લીવ 120 દિવસથી વધારીને 130 દિવસ કરવામાં આવી છે. સાથે જ પાર્ટનર લીવ પણ 15 દિવસથી વધારીને 20 દિવસ કરવાઈ છે. તમારા ફોન પર આવતા સ્કેમ મેસેજ રોકવા માટે હવે બિઝનેસે પોતાના સેન્ડર આઈડી રજીસ્ટર કરવા પડશે. જો આઈડી રજીસ્ટર નહીં હોય તો મેસેજ અલગથી દેખાશે, જેનાથી સ્કેમર માટે છેતરપિંડી કરવી મુશ્કેલ બની જશે. અન્ય રાષ્ટ્રીય ફેરફારોમાં સીફૂડ વેચતા વેપારીઓ હવે ગ્રાહકોને સ્પષ્ટ માહિતી આપવી પડશે કે તેમનો માલ કયા દેશમાંથી આવ્યો છે. ASIC બિઝનેસ અને કંપની રજીસ્ટ્રેશન ફીમાં પણ વધારો થશે. નાના બિઝનેસ માટેની $20,000થી નીચેની ખરીદી પર ઇન્સ્ટન્ટ એસેટ રાઇટ ઓફ સ્કીમ ચાલુ રહેશે. વીજળી બિલ ન ભરવા પર કનેક્શન કાપતા પહેલાં ગ્રાહકોને વધુ સુરક્ષા મળશે, અને મિનિમમ ડેટ થ્રેશોલ્ડમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લે દરેક રાજ્યોના લોકલ ફેરફારો પર નજર નાખીએ તો ન્યૂ સાઉથ વેલ્સમાં મોટા કચરા ઉત્પન્ન કરતા લોકો માટે ફરજિયાત ફોગો રિસાયકલિંગ શરૂ થશે અને એન્ટી મની લોન્ડરિંગ નિયમો લાગુ થશે. વિક્ટોરિયામાં ભાડુઆતો માટે નવું પોર્ટેબલ બોન્ડ સ્કીમ રજૂ થશે, જેમાં એક ઘરમાંથી બીજા ઘરમાં બોન્ડ ટ્રાન્સફર કરી શકાશે અને ત્યાં વીજળીના ભાવ પણ ઘટશે. ક્વિન્સલેન્ડમાં બાળકોની સુરક્ષાના રિપોર્ટિંગ માટે નવા નિયમો આવશે. ઈ બાઇક કે સ્કૂટર પર જોખમી રીતે વાહન ચલાવનારાઓ માટે કડક નિયમો લાગુ થશે. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં કન્ટેનર ડિપોઝિટ સ્કીમનો વિસ્તાર થશે અને ફ્યુલ સપોર્ટના નવા પગલાં લેવાશે. સાઉથ ઓસ્ટ્રેલિયામાં સિનિયર સિટીઝન કાર્ડ મેળવવાની પાત્રતા વિસ્તારાશે, જેથી કામના કલાકો જોયા વિના વધુ લોકોને લાભ મળી શકે. અને એસીટી અને તાસ્માનિયામાં પ્રોપર્ટી સ્ટેમ્પ ડ્યુટી અને પહેલું ઘર ખરીદનારાઓ માટે નવા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. તો આ હતી નવા ફાઇનાન્શિયલ વર્ષમાં રજૂ થનાર નવી યોજનાઓ અને લાગુ થનાર ફેરફારોની સંપૂર્ણ વિગત. આપે સાંભળી SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી.
3: આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
5: SBS is Australia's most trusted multilingual broadcaster. Our listeners are loyal, highly engaged and have supported countless local businesses. We offer advertising packages for businesses of all sizes. Our experienced sales team will guide you through the process of owning a great campaign. Bring your own ad or have our production team make you something in one of our 68 languages. Start the conversation with your new audience today. Email sales@sbs.com.au.
6: Why do people want to be at work? To feel heard, appreciated, part of something, and to know there's a career path for everyone. Inclusive workplaces are linked to increased innovation, productivity, and employee satisfaction. Make your organization a place where people want to be. For inclusion and diversity training, visit inclusion-program.com.au.
7: Starting a new life in Australia isn't easy.
8: A lot of companies have rejected me.
9: Sometimes I feel like, oh, I'm gonna quit, I've give up.
7: Work in Progress is a podcast to help skilled migrants rebuild their careers in a new country. You'll hear inspiring real-life stories, expert advice, and valuable tips to help you find a job and advance your career. Work in Progress. Listen now wherever you get your podcasts.
10: એક નાનકડા બ્રેક પછી SBS ગુજરાતી પર આપનું ફરી સ્વાગત છે મિત્રો, અને હું છું તમારી સાથે તમારી રેડિયો સખી અંજલી ગજ્જર. મિત્રો, હવે સમય થઈ રહ્યો છે આગળના કાર્યક્રમની રૂપરેખા મેળવવાનો. કાર્યક્રમના પ્રથમ ભાગમાં આપણે મેળવ્યા ઓસ્ટ્રેલિયાના સમાચાર, અને હવે સમય થઈ રહ્યો છે આગળ વધવાનો, જ્યાં આપણે સાંભળીશું એક એવી વ્યક્તિ વિશે જેમણે પોતાના જીવનમાં વારંવાર શૂન્યમાંથી સુંદર સર્જન કર્યું છે. જી હા, વાત થઈ રહી છે જતીનભાઈ કોટેચાની, જેમની સંઘર્ષ અને સફળતાની કહાની ખરેખર પ્રેરણાદાયી છે અને જેઓ આજે આપણી સાથે ખાસ વાતો કરવાના છે. જતીનભાઈની આ સુંદર સફર બાદ આજે આપણે નજર કરીશું ભારતના મુખ્ય અહેવાલો પર. જો તમે આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયાથી ભારત જવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ મહત્ત્વના સમાચાર ખાસ તમારા માટે છે. ભારત સરકારે ઇબોલા સ્ક્રીનિંગ અંતર્ગત નવા નિયમો જાહેર કર્યા છે, જે મુજબ હવે મુસાફરી શરૂ થવાના એટલે કે ફ્લાઇટના 24 કલાક પહેલાં જ ઓનલાઈન હેલ્થ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે આરોગ્ય સ્વઘોષણા પત્ર ભરવું અનિવાર્ય રહેશે. તો પ્રવાસ કરતા પહેલાં આ નિયમ ચોક્કસ ધ્યાનમાં રાખજો, જે અંગે આપણને વધુ માહિતી આપશે વત્સલભાઈ પટેલ. અને મિત્રો, કાર્યક્રમના આ અંત ભાગમાં સંગીતની મજા માણીશું. તો ચાલો, હાલ કાર્યક્રમમાં સમય થયો છે ભારતના સમાચાર પ્રાપ્ત કરવાનો. આજે ભારતના સમાચાર રજૂ કરી રહ્યા છે અમારા વિશેષ સંવાદદાતા હિરેનભાઈ મહેતા.
11: નમસ્તે મિત્રો, પ્રસ્તુત છે 30 જૂન મંગળવાર રાત સુધીના ભારતના મહત્વના સમાચાર. ઈરાનના સર્વોચ્ચ આધ્યાત્મિક નેતા મરહુમ આયાતોલ્લા અલી ખામેનીની દફનવિધિમાં ભારતનું પ્રતિનિધિત્વ બિહારના રાજ્યપાલ નિવૃત્ત લશ્કરી અધિકારી સૈયદ અતા હસનૈન કરશે. એમની સાથે રાજ્યકક્ષાના વિદેશમંત્રી પવિત્ર માર્ગેરિટા પણ ઈરાન જશે. ગઈ 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયેલના સંયુક્ત હુમલામાં મૃત્યુ પામેલા અલી ખામેનીની દફનવિધિ એ સમયની સ્થિતિને કારણે સતત પાછળ ઠેલાયા કરતી હતી. હવે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થયા બાદ 5-9 જુલાઈ દરમિયાન ઈરાનના મહત્વના શહેરોમાં એમનો મૃતદેહ ફેરવી એમના વતનમાં ખામેનીની દફનવિધિ થશે. ઈરાનના પ્રમુખ મસૂદ પેઝિસ્કિયાને ગયા સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખમેનઈની અંતિમ વિધિમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપ્યું હતું. જોકે મોદી 6 જુલાઈથી ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસે જવાના છે, એટલે એમણે રાજ્યકક્ષાના વિદેશમંત્રી પવિત્ર માર્ગેરિટા તથા બિહારના રાજ્યપાલ સૈયદ અતા હસનેનને મોકલવાનું ઠેરવ્યું છે. અલી ખમેનઈનું મિસાઇલ હુમલામાં મોત થયું ત્યારે ભારતે શરૂઆતમાં એ હુમલાને વખોડ્યો નહોતો. જોકે પાછળથી નરેન્દ્ર મોદીએ એકથી વધુ વખત પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવાની હિમાયત કરી હતી. દરમિયાન મંગળવારે ઈરાનના પ્રમુખ મસૂદ પેસ્કિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી અને એમને અત્યારે પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલી સ્થિતિથી અવગત કરાવ્યા હતા. વડાપ્રધાન કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પેસ્કિયાન સાથેની વાતચીતમાં મોદીએ ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા કરારને આવકાર્યો હતો અને જણાવ્યું હતું કે બે દેશ વચ્ચેની સમસ્યાનું નિરાકરણ સંવાદથી જ લાવવું જોઈએ. હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારત સહિતના દેશોના જહાજોને મુક્ત અવર જવર માટે સાનુકૂળ વાતાવરણની જરૂરત પર પણ એમણે ભાર મૂક્યો હતો. અયોધ્યાના રામ મંદિરના નિર્માણ દરમિયાન અને એ પછી આવેલા દાનની રકમમાં ઉચાપત થઈ હોવાનો વિવાદ ગાજ્યો છે અને સીબીઆઈએ આ મામલે એ રકમની ગણતરી માટે રોકવામાં આવેલા 8 કર્મચારીઓની ધરપકડ કરી છે. જોકે આ ઉચાપત કેસમાં કેટલાક મોટા માથા સંડવાયેલા હોવાની વાત ચર્ચાઈ રહી છે અને એ મામલે રાજકારણ પણ બહુ ગરમાયું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાયનું નામ આખા વિવાદમાં જોરશોરથી ઉછળી રહ્યું છે. એનું કારણ એ છે કે નવું મંદિર બંધાયું એ પછી ચંપતરાય જ મંદિરના સર્વે સર્વા ગણાય છે. અત્યારે વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ પણ છે. અયોધ્યા શહેર પોલીસે સોમવારે ચંપતરાય અને એમના એક સાથી અનિલ મિશ્રાની 2 કલાક સુધી પૂછતાછ કરી હતી. પોલીસ અધિકારીઓએ રામ મંદિર માટે દાન સ્વીકારવાની અને જમા કરવાની પ્રક્રિયા વિશે એમને પૂછ્યું હતું. ચંપતરાય અને અનિલ મિશ્રાએ ગયા સપ્તાહ દરમિયાન આ વિવાદ ગાજ્યો એ અરસામાં ટ્રસ્ટમાંથી રાજીનામું આપી દીધું હતું. દાનની રકમની ઉચાપત વિશે આગામી પગલાં વિચારવા રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓની એક બેઠક આવતા સપ્તાહે બોલાવવામાં આવી છે. અત્યાર સુધી ટ્રસ્ટના સેક્રેટરી રહેલા ચંપતરાયને કેટલાક ખુલાસા કરવા માટે ટ્રસ્ટની બેઠકમાં હાજર રહેવાનું કહેવામાં આવે એમ મનાય છે. જોકે અયોધ્યાના વકીલોના મહામંડળે ચંપતરાય, એમના સાથી અનિલ મિશ્રા તથા ઓર એક ટ્રસ્ટીને 3 દિવસમાં જ અયોધ્યા છોડી દેવા જણાવ્યું છે. અયોધ્યાના વકીલ સંગઠને એક ઠરાવ પસાર કરી નાણાં ઉચાપતના એક પણ આરોપી વતી કેસ ન લડવાનો નિર્ણય લીધો છે. અયોધ્યા બાર એસોસિએશનના એક હોદ્દેદારે કહ્યું હતું કે કોઈ પણ વકીલ આવા આરોપીઓનો કેસ હાથમાં લેશે તો એના પર 5 લાખ રૂપિયાનો દંડ લાગુ કરવામાં આવશે અને એમનો બહિષ્કાર કરવામાં આવશે. અત્યાર સુધી આ મામલામાં કુલ 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એ 8-8 લોકો દાનની રકમ ગણવાનું કામ કરતા હતા. સ્થાનિક પોલીસ અને સીબીઆઈએ હવે આ કર્મચારીઓના છેલ્લા 5 વર્ષના બેંક સ્ટેટમેન્ટની કોપી માંગી છે. તો પોલીસ અત્યારે રામ મંદિર ટ્રસ્ટના કુલ 7 બેંક ખાતાના વ્યવહારની પણ તપાસ કરી રહી છે. સમાચાર બુલેટિનમાં આગળ વધીએ. દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોને બાદ કરતા દેશમાં મોટે ભાગે બધે જૂન મહિનો કોરો ધાકોડ ગયો છે એમ કહી શકાય. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 30 જૂનની સાંજ સુધી થયેલી ગણતરી મુજબ આ વખતે જૂન મહિના દરમિયાન સરેરાશ 42% જેટલો વરસાદ ઓછો થયો છે. વરસાદની સૌથી વધુ ખાદ મધ્ય ભારતમાં નોંધાઈ છે અને એ પ્રમાણ છે 54%. એટલે કે સામાન્ય રીતે જૂન મહિના દરમિયાન મધ્ય ભારતના વિસ્તારોમાં થતો હોય એના 46% જેટલો જ વરસાદ આ વખતે જૂનમાં પડ્યો છે. પૂર્વ અને ઈશાન ભારત, પશ્ચિમ તથા વાયવ્ય ભારત અને દક્ષિણ ભારતમાં પણ વરસાદની ખાદ અનુક્રમે 41%, 30% અને 28% જેટલી રહી છે. દેશના લગભગ બધા જ પ્રાંતોમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યો હોય એવું જબલ્લે જ બને છે અને આ એ વર્ષ છે. છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં જૂન મહિના દરમિયાન આટલો ઓછો વરસાદ થયો હોય એવું આ 3જું વર્ષ છે. કેરલમમાં સામાન્ય કરતા 1 સપ્તાહ પછી બેસેલા નૈઋત્યના ચોમાસા દરમિયાન જૂન મહિનામાં આખા દેશમાં 1 જ દિવસ સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી સૂચવે છે કે જુલાઈ મહિના દરમિયાન વધુ વરસાદ થશે અને એ અમુક અંશે વરસાદની ખાત ઓછી કરશે. અલબત્ત આ વર્ષે સરેરાશ કરતા વરસાદ 10-1% ઓછો પડે એવો વર્તારો તો છે જ. અલબત્ત જૂન મહિનો બીજે બધે પ્રમાણમાં સૂકો ગયો. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પાછલા દિવસોથી વરસાદ બરોબર જામ્યો છે. સુરત, નવસારી, વાપી અને ધરમપુર જેવા વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે. સુરતમાં તો સોમ મંગળ વચ્ચે 30 કલાકમાં 5 ઇંચ પાણી પડ્યું હતું. અને મુંબઈની વાત કરીએ તો ચોમાસું બેઠું એ પછી 1 કે 2 દિવસ અહીં સરખો વરસાદ પડ્યો છે. બાકી અત્યાર સુધી મુંબઈ ગરાએ અલબ જલબ ઝાપટાથી જ સંતોષ માનવો પડ્યો છે.

0: શ્રોતા મિત્રો, ભારતથી ઇંગ્લેન્ડ અને ત્યાંથી ઓસ્ટ્રેલિયા, ત્રણ અલગ અલગ દેશો, અલગ અલગ કલ્ચર અને દરેક વખતે લાઈફને સાવ નવેસરથી શરૂ કરવાની હિંમત, આંખોમાં સપના અને કંઈક કરી છૂટવાનો આ જજ્બો જતીનભાઈ કોટેચાને મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાયેલા માઇગ્રન્ટ લાઈફ પ્રોગ્રામ સુધી લઈ ગયો, જ્યાં તેઓ નોમિનેટ થયા છે. ઓસ્ટ્રેલિયામાં સેટલ થવાની તેમની આ અનોખી જર્ની વિશે તેમણે સુષણભાઈ સાથે ઘણી જ દિલચસ્પ વાતો કરી છે. તો ચાલો આપણે સાંભળીએ જતીનભાઈની આ ખાસ સફર.
1: SBS ગુજરાતી રેડિયો પર, મોબાઈલ પર અને ઓનલાઈન.
2: તો મિત્રો, મેલબર્નના વિખ્યાત મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક સમારોહનું આયોજન થયું. તેમાં ઉજવાઈ ઓસ્ટ્રેલિયામાં માઇગ્રન્ટોની સિદ્ધિઓ. આ સમારોહમાં બિરદાવવામાં આવી પ્રવાસીઓની હિંમત, બલિદાન અને સફળતા ઉપરાંત આધુનિક ઓસ્ટ્રેલિયાના નિર્માણમાં તેમની મહેનત અને ખંત. આમાં પોંખાયેલા અનેક ભારતવંશીઓમાંના એક બન્યા જતીનભાઈ કોટેચા. તો ચાલો જતીનભાઈની આ અદ્ભુત સફર વિશે વધુ જાણીએ જતીનભાઈ પાસેથી. તો SBS ગુજરાતીમાં જતીનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે.
3: થેન્ક યુ વેરી મચ ભાઈ, અને તમારા ઓડિયન્સને પણ થેન્ક યુ સમય લેવા માટે. આ બધા
2: જતીનભાઈ, તમે જે આખી ઓસ્ટ્રેલિયાની પરિક્રમા કરી હતી એ રીતે SBSના મોટાભાગના શ્રોતાઓ તમારાથી પરિચિત છે, પણ આજે આપણે જે વાત કરવાની છે થોડીક અલગ એંગલથી કરવાની છે. તો પહેલો પ્રશ્ન તમારો એ છે કે તમારી ઓસ્ટ્રેલિયા આવવા પાછળનો મુખ્ય નિર્ણય તમે કેમ લીધો અને એ વખતે તમારા મનમાં કયા લક્ષ્યો હતા?
3: ઓસ્ટ્રેલિયા આવા વખતેનું મેઇન, બધાય આ તો ઘણા વર્ષો થઈ ગયા આ વાતને, ત્યારથી મેઇન આવ્યા પહેલા એમ જ વિચાર્યું હતું કે સારું ફેમિલીને એક લાઈફસ્ટાઈલ દેવું, સારું કરિયર રાખવું અને બેટર ઓપોર્ચ્યુનિટી, સારી ઓપોર્ચ્યુનિટી માટે આવું. આ જ મેઇન લક્ષ્ય લઈને ત્યારે આવ્યા હતા, બહુ આટલા વર્ષો પહેલા. તો જે જનરલી બધાનું સિમિલર લક્ષ્ય જ હોય છે, પણ ઘણું અનનોન ફેક્ટર પણ હતા આવ્યા પહેલા, કે જે ત્યારે નહોતી ખબર કે અહીંયા આવીને શું વધારે, અહીંયાની રિયાલિટી શું છે, કે અહીંયા આવીને આપણે શું બનશું, એનું તો કઈ જ્ઞાન હતું જ નહીં. એટલે આજુબાજુ માણસોને જોતા અને સમજતા કે ઓ, ન્યા જઈને આવું થઈ શકે, આવું કરિયર કરી શકો, આવું ઘર બને, એ જોઈને એ જ એસ્પિરેશન્સથી આવ્યા હતા.
2: બરાબર. તો આના પરથી જ મારો બીજો સવાલ આવે છે કે શરૂઆતના દિવસોમાં તમે કીધું કે અહીંયા તો આપણે ખ્યાલ નહોતો કે અહીંયા આવીને સામે કઈ પરિસ્થિતિઓ આવશે, તો સૌથી મોટો પડકાર કયો આવ્યો અને તમે એનો સામનો કેવી રીતે કર્યો?
3: જો હું ઓસ્ટ્રેલિયા આવ્યો એની પહેલા મારું મૂળ ઓરિજિનલ એજ્યુકેશન યુનિવર્સિટી એજ્યુકેશન યુકેમાં હતું, ત્યાં ઘણા વર્ષો રહ્યો હતો હું, અને ઇન્ડિયામાં પણ મેં ઘણું કામ કર્યું હતું. એટલે મેં મારું એસેન્શિયલી મારું કરિયર મેં બે વાર સ્ટાર્ટ કર્યું હતું. પહેલી વાર જ્યારે યુનિવર્સિટી ભણવા ગયો હતો લંડન, તો ન્યાય ભણ્યા પછી પણ ભણવા વખતે અને ત્યારબાદ જોબ બિઝનેસ કરેલો હતો. એના પછી ઇન્ડિયા થોડોક સમયમાં માટે પણ રહ્યો હતો. ન્યાય મેં એક કે સેકન્ડ સ્ટાર્ટ કર્યું હતું, અને જયારે ઓસ્ટ્રેલિયા આવ્યો ત્યારે મારું થર્ડ સ્ટાર્ટ હતું. એટલે એ એક મોટા મોટું ચેલેન્જ હતું કે ટુ હેવ અ એન્ટાયરલી ન્યૂ સ્ટાર્ટ, ન્યૂ બિગિનિંગ. અને અહીંયા ઓસ્ટ્રેલિયા બહુ યુનિક છે વર્ક કલ્ચર માટે, જે આપણે બધા સમજી જ છીએ હવે. પણ અહીંયાનું બીજી જગ્યાએ કામ કરો એના કમ્પેરિઝનમાં એ બધું બહુ જ અલગ હોય છે. એક નાનકડો એક વાક્ય બન્યો હતો મારી સાથે, મેં અનુભવ્યો હતો જે હું શેર કરું, કે હું એક રિયલ એસ્ટેટ એજન્સીમાં કામ કરતો હતો, ધીસ ઇઝ સમવેર અરાઉન્ડ 2010-11. અને જ્યાં મેઇન એનો ઓનર હતો એની સાથે મારે વાત થઈ, તો મને કે નો ડ્રામાસ. એટલે હું બે સેકન્ડ માટે વિચારું, મેં કીધું એવું મેં શું કરી નાખ્યું કે મને કે નાટક કરમાં, આપણે સમજી ડ્રામા એટલે નાટક
2: બરાબર.
3: એટલે મેં કીધું કે મેં તો એવું કઈ કર્યું નથી, હું આખો આ છે, હું અલગ અલગ રીતના સમજાવવાની કોશિશ કરી. મેં પછી ઘરે આવીને મેં મારા બ્રધર સાથે વાત કરી, મેં કીધું યાર મને નો ડ્રામાસ કહેતો તો. મેં કીધું મેં તો એવું કઈ ખોટું કર્યું નથી. ઠીક કે નો ડ્રામાસ એટલે કઈ વાંધો નહીં, બધું બરાબર છે, ઓલ ઓકે. એટલે ત્યારે મને ખબર પડી કે આટલો મોટો ચેન્જ છે જ્યાં ખાલી રહેણસહેણ નહીં પણ બોલવાનું ને બધી રીતના. એટલે એટલે ધીસ વેર સોર્ટ ઓફ ચેલેન્જીસ એટ ધ બિગિનિંગ, જ્યારે અહીંયા આવ્યા ત્યારે ફેસ કર્યા. પણ ઓબ્વિયસલી વિથ ટાઈમ આપણે એડોપ્ટ કરી લેંગ્વેજ કલ્ચર બધી વસ્તુને, અને ધેટ બીકમ્સ પાર્ટ ઓફ અસ એન્ડ પાર્ટ ઓફ અવર જર્ની.
2: બરાબર, આ હું તો નો ડ્રામા સાથે એકદમ રીતે સહમત છું, કારણ કે મેં જ્યારે ઘર બનાવ્યું ત્યારે મારા જે બિલ્ડિંગ મેનેજર હતો એણે મને મેસેજ કર્યો, એટલે અમારી પેલી અપોઇન્ટમેન્ટને માટે કીધું, એટલે મેં કીધું કે ભાઈ આપણે આ તારીખે સાંજે 6 વાગે ફાવશે. તો એણે મેસેજ પાછો કર્યો કે નો ડ્રામા હશે. એટલે મેં કીધું ધીસ ઇઝ વેરી ઓફેન્સિવ, લાઈક યુ નો હાઉ કેન યુ ટોક લાઈક ધીસ ટુ અ કસ્ટમર. પછી મારે જોબ પર વાત કરી, મેં કીધું આવી રીતે વાત કરે છે યાર. એણે કીધું કે નો ડ્રામા જ, એટલે એને વાંધો નથી 6 વાગે મળવાનો. મેં કીધું ઓ લાઈક યુ નો, અને તમારે એકદમ
3: વિચાર કરો હજી તો જોબ ચાલુ કર્યો અને સાહેબ જ કે તમને પહેલે દિવસે નો ડ્રામા.
2: હા હા, તમે
3: નોકરી ગઈ,
2: સાચી વાત છે. તો જતીનભાઈ, આના પરથી આપણે આવે નેક્સ્ટ ક્વેશ્ચન પર એ રીતે અવાય મારાથી, કે તો તમને ક્યારે એવું થયું કે હવે તમે બરાબર સ્થાયી થઈ ગયા છો?
3: આમ સાચી વાત કહું ને તો એ લાઈફની જેવું છે. જેમ તમે લાઈફમાં ઘણા માણસો, અનેક પ્રકારના માણસો છે, અમુક માણસો બહુ વહેલા સેટિસ્ફાય થઈ જાય છે લાઈફથી, એમ થોડુંક થોડાક જેમ સેટ થઈ જાય એમ કે ઓકે આપણે સેટ છીએ, આમાં આપણે ખુશ છીએ. અને ઘણા માણસો હોય છે જે કોઈ દી સેટ જ ન થઈ શકે, અને ઘણાને બહુ સમય લાગે સેટ થવા. મારા બધા મિક્સ અનુભવ છે. હું ક્યારે મેં એવું નથી ટોટલી સમજ્યું કે હું હવે પ્રોપરલી સેટ છું, કારણ કે આપણા એસ્પિરેશન હંમેશા વધતા હોય છે. પણ દેવર ટાઈમ્સ એમ કહી શકીએ કે માઇલસ્ટોન્સ હોય છે, જ્યારે આપણે સેટલ થવાનો અનુભવ થોડો ફીલ કરી. જેમ કે પીઆર હાથમાં આવે પેલી વાર, સિટીઝન બનો, ત્યારે તમને થાય કે ઓકે હવે આ એક પડાવ પૂરો થયો, હવે આપણે થોડાક સેટ થયા એવું લાગે છે. પછી તમે ઘર લ્યો, એટલે એવા અલગ અલગ પડાવ વખતે એવું ફીલ થયું. પણ જ્યારે બેસીને વિચારી કે આપણે કરું થી કરી નાખ્યું કે હજી કરી શકીએ એમ છે, હજી સેટ થઈ ગયા એવું લાગે છે, તો કોક વાર એમ હજી એમ થાય છે કે ના ના આપણે થોડું વધારે કરવાની જરૂર છે, હજી સેટ નથી થયા. એટલે મને લાગે છે એક ઓનગોઈંગ જર્ની છે મારા માટે.
2: બરાબર, તો પછી તમે સફળતાને કઈ રીતે વ્યાખ્યાયિત કરો? તમારા મતલબમાં સફળતા એટલે શું?
3: સફળતા એટલે બહુ એક, હું માનું છું કે બહુ એક ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ છે, જે મેં દરેક સ્ટેજ ઓફ લાઈફમાં અલગ અલગ રીતને જોયું. નાનપણમાં જ્યારે છોકરા હોય ત્યારે આપણે સફળતા શું એનું કઈ મતલબ જ ન હોય આપણા માટે, પણ આપણે એસ્પિરેશન્સ હોય છે, આપણે ડ્રીમ્સ હોય છે, અને આપણી જે ઇનોસન્સ હોય છે એ આપણે ડ્રીમ્સ ને એસ્પિરેશન્સ આપણા માટે એસ્ટાબ્લિશ કરે છે. જેમ મોટા થાય એમ આપણા ઈ ડ્રીમ્સ આપણે એમ થાય કે ઓ આ મારું સફળતાનું બેઝિસ થશે. પણ હવે ઈ જે તમે 10 ડ્રીમ જોવો, એમાંથી 9 ડ્રીમને તમે મૂકી જ દેવાના છો. જે એક કે 2 ડ્રીમ્સ બચશે તમારા હાથમાં, ઈ હશે તમારું કરિયર ને તમારો બિઝનેસ કે પૈસા કે ધોઝ કાઇન્ડ ઓફ થિંગ્સ, જે તમારું સફળતાનું બેઝિસ બની જાય. તો પછી એઝ યુ ગો ફોરવર્ડ ઇન લાઈફ, અને જેમ જેમ તમે બધું મેળવવા માંડો, પછી રિયલાઇઝ થાય કે ના ના આ સમથિંગ ઇઝ મિસિંગ. એન્ડ ધેન યુ ગો બેક ટુ ધ બિગિનિંગ, જે તમે નાનપણમાં નાના હતા અને તમારા જે એસ્પિરેશન્સ ને ડ્રીમ્સ હતા, જે તમારા ઓરિજિનલ બેઝિસ હતા સફળતાના. એટલે મારા માટે તો એવું બન્યું છે કે ધેટ્સ વોટ હેઝ હેપન. નાનપણમાં મારા સપના હતા મોટરસાઇકલ ચલાવવું, માઉન્ટેન ચડવા, એડવેન્ચરમાં જવું, જે બધા બાળકોના હોય છે, ઘણા બાળકોના હોય છે, બધા તો ખબર નહીં પણ ઘણાના હોય છે, અને મારા એવા જ હતા. અને વિધિન દેટ એ પણ હતું કે ઓ આપણે બિઝનેસ કરવો છે, પૈસા ખૂબ કમાવા છે, સારામાં સારી ગાડી ફેરવી છે, એ પણ હતું. પણ હવે જયારે એઝ વી ગો ઓલ્ડર, આ બધા બધાના એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ બની જાય છે કે આપણું ઘર, ગાડી, કામ ધંધો, પૈસા, આટલી વસ્તુ આપણું સફળતા છે. પણ દેર આર ટાઈમ્સ ઇન લાઈફ જયારે તમારી સામે બોલું કે ને, વેન યુ હિટ અ બ્રિક વોલ, ત્યારે રિયલાઇઝ થાય કે ના આ જ હતું ખાલી, કે ધેર વોઝ મોર. અને ત્યારે મારા પર્સનલ કેસમાં મને તો ત્યારે રિયલાઇઝ થયું કે ના ધેર ઇઝ મોર. અને વેન ગોઈંગ બેક, એટલે મેં છેલ્લા થોડાક વર્ષથી આઈ બીન ટ્રાઇંગ ટુ લીવ ધોઝ સક્સેસીસ, ટ્રાઇંગ ટુ અચીવ ધોઝ સક્સેસીસ એટલીસ્ટ. કે 2022 થી ચાલુ કર્યું હતું જયારે મોટરસાયકલ નું રાઇડ કર્યું હતું, ત્યાર પછી 23, 24 અને લાસ્ટ યર સુધી મેં અનેક એક્સપીડિશન્સ કર્યા આફ્ટર મોટરસાયકલ, માઉન્ટેન્સ અને વોલ્કેનોસ ચડવાના, અને દેટ ઇઝ સ્ટીલ એન ઓનગોઈંગ જર્ની. પણ રાઈટ નાવ મારા માટે સક્સેસનો એક એલિમેન્ટ એ છે કે હું એક માઉન્ટેન ચડું, એ મારું સક્સેસ છે. એટલે પેરિમીટર્સ ઓફ સક્સેસ મારા માટે ઓવર ધ યર્સ કોન્સ્ટન્ટલી બદલાયા છે.
2: બરાબર. તો હવે ઓસ્ટ્રેલિયામાં જે લોકો હવે માઇગ્રેટ થઈને આવ્યા છે એકદમ તાજા, વર્ષ દોઢ વર્ષ બે વર્ષ પહેલા, કે જેઓ આવવા માંગે છે, તેમને તમે શું સલાહ આપશો?
3: જો સાચી વાત કહું તો સલાહ દેવા માટે કોઈને હું બહુ નાનો છું, પણ હું મારા અનુભવમાંથી ઓલું કે ને ટુ સેન્સ દઈ શકું, જે મને ફીલ થયું છે, જે મેં અનુભવ્યું છે. અને એ વસ્તુ એ છે કે તમે જયારે ઓસ્ટ્રેલિયા આવો તો તમે એક ડ્રીમ, એક સપનું લઈને આવો. તમને એક તમારી ઉમ્મીદ હોય, તમારે ઘણા માણસોને એક સારી લાઈફસ્ટાઈલ જોતી હોય, ઘણા માણસોને ઘણી બધી ઈચ્છાઓ હોય છે, પણ પછી જયારે તમે અહીંયા આવીને એક કામમાં લાગી જાઓ, એક રેટ રેસમાં ચડી જાઓ, અને ડે ઇન ડે આઉટ ખર્ચા આ તે બધું જે ઈ જે રૂટીનમાં વયા ગયા પછી તમે તમારા ડ્રીમ્સ ને એસ્પિરેશન્સ ભૂલી જાઓ છો. અને ઇટ્સ અ નોર્મલ હ્યુમન થિંગ, યુ નો. એટલે મને ખુદને, અમારો ખુદનો અનુભવ છે. અને એ દિવસ માટે રાહ ન જોવો કે જ્યારે તમે એ પોઈન્ટે પહોંચશો કે અને તમે લુક બેક કરો અને મેં શું કર્યું લાઈફમાં, એ તમારે પ્રશ્ન કરવો પડે, અને ત્યારે તમે ન્યા જઈને પાછું એ જીવવાની કોશિશ કરો. એના કરતા અત્યારના જ યાદ કરો કે તમે શું કરવા અહીંયા આવ્યા હતા. લુક બેક, ટ્રાય એન્ડ થિંક, અને ઈ જે તમારા સપના ને ઉમીદો હતી એને તમે રિયાલિટીમાં કેમ અચીવ કરી શકો, ઇન એની ઉપર ધ્યાન દો. એટલે ડોન્ટ ફોરગેટ યોર ડ્રીમ્સ ધેટ યુ કેમ ઇન વિથ. એક સુટકેસમાં આપણા કપડાં થોડાક પૈસા સિવાય આપણે એક સપના ભરીને પણ એક થેલો લઈને આવી છે, ઈ થેલાને માળીમાં મૂકીને ભૂલી ન જાઓ.
2: બરાબર જતીનભાઈ, એકદમ સાચી વાત કરી તમે. તો જતીનભાઈ, SBS ગુજરાતીને સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
3: થેન્ક યુ વેરી મચ ભાઈ.
1: SBS ગુજરાતી, શેર કરો અમારી સ્ટોરીઝ Facebook પર.
4: Starting a new life in Australia isn't easy.
5: A lot of companies have rejected me.
6: Sometimes I feel like, oh, I'm gonna quit, I've give up.
4: Work in Progress is a podcast to help skilled migrants rebuild their careers in a new country. You'll hear inspiring real-life stories, expert advice, and valuable tips to help you find a job and advance your career. Work in Progress. Listen now wherever you get your podcasts.
7: You're listening to SBS Audio. We are currently in an ad break. Your program will resume shortly.
8: sbs.com.au/

0: SBS South Asian.
1: Your news from here
0: and hits from home.
2: Starting a new life in Australia isn't easy.
3: A lot of companies have rejected me.
4: Sometimes I feel like, oh, I'm gonna quit, I've given up.
2: Work in Progress is a podcast to help skilled migrants rebuild their careers in a new country. You'll hear inspiring real-life stories, expert advice, and valuable tips to help you find a job and advance your career. Work in Progress. Listen now wherever you get your podcasts.
5: ત્યારથી આર્થિક મુસીબતના મંડાણ થયા છે. ક્રૂડ ઓઇલ તથા નેચરલ ગેસનો પુરવઠો ઓછો થતા એના ભાવ બહુ વધ્યા હતા અને એને પરિણામે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા અનેક ચીજોના ભાવમાં પણ વધારો થયો હતો. વૈશ્વિક બજારમાં અમેરિકી ડોલરના ભાવ ઉચકાતા આયાત પણ બહુ મોંઘી થઈ હતી. જોકે આવી વિષમ પરિસ્થિતિ વચ્ચે ચમત્કાર થયો હોય એમ ભારતમાં ઓટો માર્કેટમાં જાણે તેજી આવી હોય એવો માહોલ અત્યારે રહ્યો છે અને કારનું વેચાણ સતત વધ્યું છે. સામાન્ય રીતે ફેબ્રુઆરી માર્ચમાં એટલે કે યર એન્ડ વખતે વેચાણના ટાર્ગેટ પૂરા કરવા ઘણી ઓટો કંપની એમના વ્હીકલ્સ પર ડિસ્કાઉન્ટ આપતી હોય છે. આ વખતે તો માર્ચમાં અમેરિકા અને ઇઝરાયલનું ઈરાન સાથે યુદ્ધ ચાલતું હતું એટલે ક્રૂડ તેલ સહિત અનેક વસ્તુના ભાવ વધી રહ્યા હતા. આમ છતાં શરૂઆતમાં અમુક કાર ઉત્પાદક કંપનીઓએ એન્ટ્રી લેવલ કે મિડ લેવલ અથવા તો કોમ્પેક્ટ કાર સેગમેન્ટમાં 10-30 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યું હતું. જોકે થોડા દિવસોમાં આ ડિસ્કાઉન્ટની રકમ ઓછી કરી નાખવામાં આવી અથવા તો ભાવમાં જે રાહત હતી એ સંપૂર્ણપણે પાછી ખેંચી લેવામાં આવી અને આમ છતાં છેલ્લા 3-4 મહિનામાં કારનું વેચાણ સતત વધી રહ્યું છે. ઓર એક મહત્વની વાત એ છે કે લોકો હવે નાની એટલે કે હેચબેક કારને બદલે પ્રમાણમાં મોંઘી એવી સેડાન કાર કે એસયુવી ખરીદવાનું વધુ પસંદ કરે છે અને મંદીની સતત વાત વચ્ચે આ શ્રેણીની કારોનું વેચાણ વધી રહ્યું છે. કોવિડ પહેલાના વર્ષોમાં દેશમાં જે કાર વેચાતી હતી એમાં અડધો અડધ હિસ્સો સસ્તી એટલે કે એન્ટ્રી લેવલ કારનો રહેતો હતો. હવે પ્રમાણ ઘટીને 23% જેટલે આવી ગયું છે અને પ્રમાણમાં મોટી તથા મોંઘી કારનો માર્કેટ શેર વધ્યો છે. અને સમાચાર બુલેટિનમાં છેલ્લે વાત ક્રિકેટની. ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલા મહિલા T20 વર્લ્ડ કપની પોતાની છેલ્લી લીગ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે પરાજય થતાં ભારત આ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગયું છે. અગાઉ ભારતે દક્ષિણ આફ્રિકા સામેની મેચ પણ ગુમાવી હતી એટલે સેમીફાઇનલમાં પહોંચવા ભારત માટે ઓસ્ટ્રેલિયા સામે જીતવું અનિવાર્ય બની ગયું હતું. જોકે કેપ્ટન હરમનપ્રીત કૌરની 27 બોલમાં 56 રનની ધમાકેદાર બેટિંગની મદદથી ભારતે બનાવેલા 170 રન ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે અપૂરતા સાબિત થયા હતા. ઓસ્ટ્રેલિયન મહિલા ટીમે 19 ઓવરમાં 4 વિકેટના ભોગે જ વિજય લક્ષ્ય પાર પાડી કાઢ્યું એટલે ભારતની ટીમે ફિલે મોડે પાછું ફરવું પડ્યું છે. ગયા વર્ષે ભારતની મહિલા ટીમે વન ડે વર્લ્ડ કપ જીત્યો હતો. ભારત માટે એટલું આશ્વાસન જરૂર છે કે 2028ની ઓલિમ્પિક્સ માટે ભારતની મહિલા ટીમ એશિયા ખંડમાંથી ક્વોલિફાય થઈ છે. અમેરિકાના લોસ એન્જલ્સમાં રમાનારી ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા અને એમાં ઓસ્ટ્રેલિયા, ગ્રેટ બ્રિટન તથા સાઉથ આફ્રિકા ઉપરાંત ભારતની મહિલા ટીમ પણ જોડાશે. 2028ના ઓલિમ્પિક્સ રમતોત્સવમાં મહિલા અને પુરુષ ખેલાડીઓની 6-6 ટીમ પસંદગી પામશે. રવિવારે જ વિમેન્સ T20 વર્લ્ડ કપની મેચ ગુમાવવા ઉપરાંત ભારતે આયર્લેન્ડ સામે બીજી મેચ અને 2 T20 મુકાબલાની સિરીઝ પણ ગુમાવી હતી. આયર્લેન્ડ સામે ભારત પહેલીવાર કોઈ મેચ કે સિરીઝ હાર્યું છે. કેપ્ટન તરીકેની પહેલી શ્રેણીમાં શ્રેયસ અય્યરના ભાગે અનાલેશી આવી છે. આયર્લેન્ડની બાઉન્સી પીચ પર ભારતીય બેટર્સ યજમાન ટીમના ફાસ્ટ બોલર સામે ખોલીને રમી શક્યા નહોતા. ટીમ મેનેજમેન્ટે પાછળથી કહ્યું પણ હતું કે આયર્લેન્ડમાં મેચ પ્રેક્ટિસનો અભાવ ટીમને નડી ગયો. હમણાંની આઈપીએલમાં બહુ ગાજેલા તરુણ બેટર વૈભવ સૂર્યવંશી આયર્લેન્ડ રમવા ગયેલી ટીમનો હિસ્સો હતો પરંતુ એને 2 માંથી 1 પણ મેચમાં રમવા મળ્યું નથી. કેપ્ટન શ્રેયસ અય્યરે સિરીઝ થતું પહેલા જ એવો ઇશારો આપી દીધો હતો કે વૈભવને ટૂરના એકદમ શરૂઆતના તબક્કે રમવાનો મોકો નહીં મળે. હજી હમણાં સુધી બંને ઓપનર સંજુ સેમસન અને અભિષેક શર્મા બહુ સારું રમી રહ્યા હતા. અલબત્ત આયર્લેન્ડ સામેની બંને મેચમાં સંજુ સદંતર ફ્લોપ રહ્યો હતો. એ જ રીતે કેપ્ટન શ્રેયસ અય્યર અને વિકેટકીપર બેટર ઈશાન કિશન પણ બંને મેચમાં જાજુ કૌવત દાખવી શક્યા નહોતા. ભારતીય ટીમ હવે ઇંગ્લેન્ડ પહોંચી છે અને બુધવારે ઇંગ્લેન્ડ સામેની 5 T20 મેચની સિરીઝનો પહેલો મુકાબલો છે. હવે જોવાનું છે કે ઇંગ્લેન્ડ સામે વૈભવની ફાઇનલ 11માં પસંદગી થાય છે કે નહીં. વેલ દોસ્તો, તો આ હતું આજનું સમય.

મિત્રો, મોસમમાં આવતો બદલાવ આપણે સૌ કોઈ અનુભવીએ છીએ. કોઈકવાર દિવસમાં ઠંડીનો ચમકારો વધુ જોવા મળે છે, તો ક્યારેક અણધાર્યો વરસાદ. તો આ વરસાદના આ જ અનુભવ પરથી મેં એક રચના કરી છે જે તમારા સાથે શેર કરવા માગું છું. તારું અસ્તિત્વ, તારો અહેસાસ, તારી હાજરી, તારો સ્પર્શ, તારા આવવા પહેલાંનો રગવાટ અને તારા ગયા પછીનો સન્નાટો, એ અંધકારમાંથી તારું આવવું અને પોતાની ભીની સુગંધ મૂકીને ચાલ્યા જવું, આ વારંવાર તમામ મને તારા પ્રેમમાં પાડે છે. પણ ઓ વરસાદ, આજે તો હવે કહેતો જા કે મારા જેમ તારા પ્રેમમાં અનેકને પાડનાર તું કોના પ્રેમમાં ભીંજાયો છે. દિલને સ્પર્શી જાય તેવા સુંદર અહેસાસ સાથે ચાલો સંગીતની સફરમાં આગળ વધીએ અને માણીએ રૂપકુમાર રાઠોડ અને અલકા યાજ્ઞિકના મધુર અવાજમાં ખૂબ જ સુંદર ગીત ભીંજીએ ભીંજાઈએ.

0: Starting a new life in Australia isn't easy.
1: A lot of companies have rejected me.
2: Sometimes I feel like, oh, I'm gonna quit, I've given up.
0: Work in Progress is a podcast to help skilled migrants rebuild their careers in a new country. You'll hear inspiring real-life stories, expert advice, and valuable tips to help you find a job and advance your career. Work in Progress. Listen now wherever you get your podcasts.
3: SBS is Australia's most trusted multilingual broadcaster. Our listeners are loyal, highly engaged, and have supported countless local businesses. We offer advertising packages for businesses of all sizes. Our experienced sales team will guide you through the process of owning a great campaign. Bring your own ad or have our production team make you something in one of our 68 languages. Start the conversation with your new audience today. Email sales@sbs.com.au.
4: આજે જ ડાઉનલોડ કરો SBS ઓડિયો એપ અને તમારા મનપસંદ કાર્યક્રમો સાંભળતા રહો. એપ સ્ટોર અથવા ગૂગલ પ્લે પરથી નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકો છો.
5: વિરામ બાદ આપનું સ્વાગત છે મિત્રો. આવો મિત્રો, હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને વત્સલભાઈ પટેલ પાસેથી સરસ મજાની માહિતી મેળવીએ. મિત્રો, હાલમાં તમે જાણો છો કે વિશ્વમાં ઈ બોલોના કેસીસ વધી રહ્યા છે, ત્યારે ઓસ્ટ્રેલિયન સરકારે જાહેર કર્યું છે કે તમે જો ઓસ્ટ્રેલિયાથી ભારત પ્રવાસે જતા હો તો સ્પેશિયલ સ્ક્રીનિંગ કરાવવું જરૂરી છે. શું છે તેની ગાઈડલાઈન? આવો જાણીએ વત્સલભાઈ પટેલ પાસેથી.
6: આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
7: ઓસ્ટ્રેલિયન સરકારે ઓસ્ટ્રેલિયાથી ભારત પ્રવાસ કરતા મુસાફરો માટે એક નવી સલાહ જારી કરી છે. ઓસ્ટ્રેલિયન સરકારની સ્માર્ટ ટ્રાવેલર વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી માહિતી પ્રમાણે ભારત સરકારે હાલમાં વધી રહેલા ઇબોલાના કેસને ધ્યાનમાં રાખીને ઇબોલા સ્ક્રીનિંગ શરૂ કર્યું છે. વેબસાઇટના જણાવ્યા પ્રમાણે ઓસ્ટ્રેલિયાથી ભારત પ્રવાસ કરતા મુસાફરોએ ઇબોલા સ્ક્રીનિંગ માટે ભારતમાં આગમનના 24 કલાક પહેલાં ઓનલાઈન હેલ્થ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ એટલે કે આરોગ્ય સ્વઘોષણા ફોર્મ ભરવું જરૂરી છે. જો તમે પહોંચતા પહેલાં ફોર્મ ભરતા નથી તો ભારતીય ઇમિગ્રેશનમાં વિલંબ અને વધારાના સ્ક્રીનિંગની પ્રક્રિયાઓમાંથી તમારે પસાર થવું પડી શકે છે. આ ઉપરાંત ભારતમાં પ્રવેશવા માટે તમારી પાસે માન્ય વિઝા અથવા ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એટલે કે OCI કાર્ડ હોવું આવશ્યક છે. તમારે ભારતની મુસાફરીના 3 દિવસ પહેલાં ઓનલાઈન ઈ અરાઇવલ કાર્ડ પણ ભરવું જરૂરી છે. આ નિયમ ઓસ્ટ્રેલિયન નાગરિકો અને OCI કાર્ડ ધારકોને લાગુ પડે છે. તમારા મુસાફરીના રૂટના આધારે તમને એક આગમન કાર્ડ પૂર્ણ કરવા માટે જણાવાઈ શકે છે. આ ઉપરાંત અન્ય બાબતો પર નજર કરીએ તો જો તમારી પાસે માન્ય પાસપોર્ટ અથવા વિઝા ન હોય તો તમારો દેશ નિકાલ પણ થઈ શકે છે. વિઝાની અવધિ સમાપ્ત થઈ ગઈ હોય છતાં જો તમે દેશ ન છોડો તો તમને ભારે દંડ થઈ શકે છે અથવા જેલની સજા પણ થઈ શકે છે. કેટલાક વિઝા માટે તમારે તમારા આગમનના 14 દિવસની અંદર તમારી જાતની નોંધણી કરાવવી જરૂરી છે. જો તમે નોંધણી કરાવશો નહીં તો તમે પ્રસ્થાન કરી શકશો નહીં, અને તે અંગેની વિગતો ગૃહ મંત્રાલયની વેબસાઇટની મુલાકાત લઈને મેળવી શકાય છે. દરેક દેશ અથવા પ્રદેશ તેના પોતાના પ્રવેશ અને બહાર નીકળવાના નિયમો જાતે નક્કી કરે છે, જેમાં બોર્ડર પર સ્ક્રીનિંગ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન સરકારની સ્માર્ટ ટ્રાવેલર વેબસાઇટે એકંદરે વધુ સાવચેતી રાખવાની સલાહ આપી છે અને કેટલાક વિસ્તારોમાં ઉચ્ચ સ્તરે તે સલાહ લાગુ પડે છે.
6: SBS ગુજરાતી રેડિયો પર, મોબાઈલ પર અને ઓનલાઈન.
5: મિત્રો, હવે કાર્યક્રમમાં સમય થયો છે આપના દ્વારા મોકલાયેલા સંદેશાઓનો વાંચવાનો. હેમલતાબેનનો સંદેશો આવ્યો છે. તેઓ લખે છે કે જય શ્રી કૃષ્ણ સુષેણભાઈ અને ટીમ, પ્રોગ્રામ ઘણો સારો હતો અને ગીતો પણ સારા હતા. આભાર હેમલતાબેન, આપ અમને આટલા સરસ સંદેશાઓ મોકલતા રહો છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સાથે જ રેખાબેન જોશીનો પણ સંદેશો આવ્યો છે. તેઓ લખે છે કે 1 જુલાઈથી જે ઓસ્ટ્રેલિયામાં નવા નાણાકીય વર્ષનો અહેવાલ હતો તે ખૂબ જ સારો હતો અને કાર્યક્રમ પણ ખૂબ સરસ હતો, ગીતો પણ તેમને ખૂબ ગમ્યા. SBSના તમામ ટીમ મેમ્બર્સને તેઓ તેમના હૃદયભાવથી જય શ્રી કૃષ્ણ કહી રહ્યા છે. રેખાબેન, તમને પણ જય શ્રી કૃષ્ણ અને સંદેશો મોકલવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવો મિત્રો, હવે કાર્યક્રમમાં સમય થયો છે દર્શન રાવલ દ્વારા પ્રસ્તુત એક સુંદર મજાનું ગીત તારી વાતો, ખાસ તમારા માટે.

તો આ સાથે જ મિત્રો, આ ઠંડીના મોસમમાં તમારો અને તમારા પરિવારજનોનું ધ્યાન રાખજો. હાલ મને અને અંજલિને રજા આપો. ફરી મળીશું આવતા સપ્તાહે. હાલ મને રજા આપો. નમસ્કાર. આવજો.